0: आज हामी योना एक अध्यायको एक पददेखि चार पदसम्म हेर्नेछौ। आजको वचनको शीर्षक परमेश्वरको वचनमा रहनु भाग तीन।
1: 가장 복음을 전하기 어려운 땅으로 가라, 최전방 선교지로 가라, 미전도 종족을 향해서 가라.
0: 수소마찰 प्रचार गर्न सबैभन्दा कठिन भूमिमा जानुहोस्, अग्रपन्थीमा रहेको मिशन क्षेत्रमा जानुहोस्, सुसमाचार नपुगेका जातिहरूतर्फ जानुहोस्।
1: पखेवा पिपाकी있는 땅으로 가라, 환경이 가장 열악한 땅으로 가라। 순종했을까요?
0: 사다울 र उत्पीडन भएको भूमिमा जानुहोस्, वातावरण सबैभन्दा कमजोर भएको भूमिमा जानुहोस्, के उनले आज्ञा पालन गरे?
1: 하나님의 명령에 순종해서 간 나라 아프가니스탄।
0: परमेश्वरको आदेशमा आज्ञा पालन गरेर गएको देश अफगानिस्तान हो।
1: 2002년에 갔죠।
0: सन् 2002मा गएका हुन्।
1: इन्गुए 99%가 무슬림, 이슬람의 나라।
0: जनसंख्याको 99% मुस्लिम भएको इस्लामको देश हो।
1: 국가 통치의 헌법, 법이 코란 인 나라।
0: 라제 संचालनको संविधान र कानून कुरान भएको देश हो।
1: मान्याक 이슬람에서 타종교로 개종하면 죄가 되는 나라, 법으로 금지한 나라।
0: 예디 이슬람부터 어르고 धर्ममा परिवर्तन गर्यो भने पाप ठहरिने देश, 가능에 니셋 거리고 데스 호.
1: 십자가가 세워지지 않은 나라, 교회가 없는 나라.
0: 크루스 가라 나거리고 데스, 만달이 나바이고 데스 호.
1: 이 나라에 이경찬 신금의 선교사님 추방당하기 전 5년 동안 선교사였어요.
0: 요 데스마 이경찬 라 신금 히 미시너리 데스 니갈라 후나 어기 5년 미시너리 티에.
1: 자녀가 셋인데요, 하승이, 하윤이, 하진이. 근데 큰아이는 우리나라에서 태어났고, 둘째와 셋째는 산부인과만 우리나라 산부인과고, 만들기는 불가리아에서 만들고 불가리아에서 자랐으니까 불가리아 태생이죠.
0: 운가 산탄하루 띵자나 천 하숭히, 하윤히, 하진히. 터러 제토 소라 함부로 데스마 전미오 번에 간시라 마일리 사이 퍼수디 그리아 마트라 함부로 데스코 호. तर उत्पादन बुल्गेरियामा भएको र बुल्गेरियामै हुर्किएका हुनाले उनीहरू बुल्गेरियामा जन्मेका हुन्।
1: जङ्गीको없는 집에서 살기도 했어요।
0: 비주리 नभएको घरमा पनि बसेका थिए।
1: 35도, 40도, 45도가 넘나드는데 어떻게 사냐고요?
0: 35 डिग्री, 40 डिग्री, 45 डिग्री भन्दा बढी तापक्रम हुन्छ भने कसरी बाँच्न सकिन्छ?
1: 사막 같은 그 기후의 새 아이를 그 힘든 여건에서 어떻게 키우냐고요?
0: 모르범이 जस्तो त्यो हावा पानीमा तीनवटा बच्चालाई त्यस्तो कठिन परिस्थितिमा कसरी हुर्काउने?
1: 설상가상으로 외국인 선교사에 대한 박해가 극을 달하는. 치안이 불안하니까 낮에도 여자 혼자는 편히 못 다니고 밤에 나간다는 건 자신의 몸을 버리는 거라.
0: 순마 수건다 भने चाहिँ विदेशी मिशनरीहरू माथिको सतावट चरम सीमामा पुगेको छ। शान्ति सुरक्षा असुरक्षित भएकाले दिउँसो पनि महिला एक्लै हिँड्न सक्दैनन् र राति बाहिर निस्किनु भनेको आफ्नै ज्यान जोखिममा पार्नु हो।
1: हाम्रो मुजाङ गाङ्गोदरी भामचुङे छिबे छिनिबेसो अम्मुन यम्मुन युरुछाङमुनल हन्दुरो देसिल ते ओल्माना दुर्योप्केसो।
0: एकपटक सशस्त्र डिएहरूले रातिको समयमा घरमा घुसपैठ गरेर अगाडिको ढोका, छेउको ढोका र सिसाको झ्यालहरू हल्लाउँदा कति धेरै डरलाग्दो हुन्छ।
1: कुरान नाल्चागा कुरान धार्सुगा केसुक देनिका दुबन संग्योसानिमेगे वन्यङ थाल्मो भुल्म्यन्चुङ कुङाङजाङे जिगम्दो हुन्जोगी जोम नामाइत्तरा।
0: त्यस्तो दिनहरू, त्यस्ता महिनाहरू निरन्तर भइरहँदा दुवैजना मिसनरीहरूलाई टाउकोमा गोलो गरी कपाल झर्ने समस्या, अनिद्रा, पैनिक अट्याक भएछ। अहिले पनि केही अवशेषहरू बाँकी रहेका छन्।
1: खुन्दुल खुट्टाङल तनाजी आउनु भयो।
0: त्यसो हुँदा पनि उनीहरूले त्यो भूमि छोडेनन्।
1: कु यङ्गोनदुरुल नोची हानुन गोयो।
0: त्यहाँका आत्माहरूलाई छोडेनन्।
1: वेयो गाजाङ बोगुमल जनागी ओरियोन तांगुरो गरा, बोगुमल जनानन जाएगे पाखेवा पिपाकी इन्नुन तांगुरो गरा, जुगुम्यन जुगुरिरा पाउल संग्योसादुल साइनागो गा।
0: किन सुसमाचार प्रचार गर्न सबैभन्दा कठिन भूमिमा जानुहोस्, सुसमाचार प्रचार गर्नेलाई सतावट र उत्पीडन भएको भूमिमा जाऊ, मरे मरुला भनेर पाउल जस्तै मिशनरीहरू हस्ताक्षर गरेर जान्छन्।
1: कृषक तांगल तनाजी आङको 5년 선교।
0: त्यसैले त्यो भूमि नछोडी 5 वर्षसम्म मिशनरी काम गर्नुभयो।
1: 그런데 그 땅이 너무 박해가 심한 땅이 되니까 국가가 철수를 공고하니까 바울 선교에서 철수 명령이 떨어져서 돌아왔죠.
0: 떨어뜨려 봄이마 사타워드 어티네 버리카레 라지리 피르타 후나 아완 거다 바울 미시네리 상스타바다 피르타 후네 아데스 아이라 우니하루 펄기에
1: 잠시 휴식을 취하고 제가 다녀온 불가리아에서 19년째 천국 복음을 전하고 있습니다.
0: केही समय आराम गरेर मैले भ्रमण गरेको बुल्गारियामा 19 वर्षदेखि स्वर्गको सुसमाचार प्रसार गरिरहनु भएको छ.
1: बुल्गारिया에서 터킨들이 예배드리는 프레슬라브 교회 그리고 그 어려운 지역 불가리아 땅에서 가장 가난하고 가장 못 살고 가장 배움이 없는 가장 안타까운 예수님이 가장 불쌍히 여겼던 그들을 향해서 품는 다비도브 교회 섬겨가고 있습니다.
0: 불가리아마 터키스르레 아라다나 거르네 프레슬랍 만달리 라 쵸 커틴 쳇라 불가리아쿠 부미마 사베반다 가립 사베반다 피샤디에코 사베반다 아시시트 사베반다 다이니에 예수레 사베반다 버디 다야 거르누 바이코 우니 하루 터프 라칫 다비도 만달리마 세와 가리 라누 바이코 차.
1: 오 찬양 예배 때 오셔서 말씀의 은혜 받으시기를 소망합니다.
0: 디우스코 프라삼사 아라드나코 벨라마 아이라 버튼코 아시스 프라트 거누홀라 번니 아사 거더수
1: 주의 말씀에 순종하는 이경찬 신금인 선교사님 부부를 저희 교회가 돕고 있고 성도 여러분이 돕고 있다라고 하는 거 저는 이런 표현을 하고 싶어요.
0: 프라부코 버튼마 아게팔은 거니 이경찬 라 신금히 미시네리 담파티라이 함로 만달리레 소유 거리 라이고 사 라 विश्वासी जनहरूले सहयोग गरिरहनु भएको छ भन्ने कुरामा म यस्तो अभिव्यक्ति दिन चाहन्छु.
1: दु भनि हानानिमके खान भोगल भन्नुदेयो कु सुबाक थोंगाने छान आइसु वनेगी जिबुरो चाजगाको इन्नदे उरीगा गोगीदा पाल्टे कोप्नु.
0: दुई जनाले परमेश्वरबाट ठूलो आशिष पाउनु भएको छ. त्यो खरबुजाको भित्र चिसो बरफको रस निचोरेर रहेको हुन्छ. 아미레 테스마 이스로 부사에라 피에 जस्तै हो.
1: 하나님께서 우리에게도 이렇게 말씀하십니다.
0: 범에서리 하밀라이 पनि यसरी भन्नुहुन्छ.
1: 어서 저 큰 도시 니느웨로 가서 그들의 죄악이 하늘에 사무쳤다고 외치라.
0: 시그라네이 त्यो ठूलो शहर 니느웨마 गएर उनीहरुको पाप 범에서 सम्म पुगेको छ भनी प्रचार गर्नु हो.
1: 화산에서 저분에게 복음이 들어가는 건 불가능하게 보이는 그 영혼에게 다가가라. 우리 집안에서 우리 집에서 가장 불가능하게 보이는 그 생명에게 복음을 전하라.
0: 와산마 우하 कहाँ सुसमाचार पस्ने असम्भव देखिने त्यो आत्मा कहाँ जानुहोस्. 하므로 परिवारमा 하므로 घरमा सबैभन्दा असम्भव देखिने त्यो प्राणलाई अर्थात आत्मालाई प्रचार गर्नुहोस्.
1: 주님 주신 이 명령을 여러분 어떻게 하고 계십니까?
0: 프로블레 दिनु भएको यो आदेशलाई तपाईहरुले कसरी गरिरहनु भएको छ?
1: 내가 붙잡고 순종하면 나에게 축복이 들어오는 거야. 나 때문에 우리 집이 마을이 교회가 복을 받는 거야. 그래서 순종하고 계십니까?
0: 오, मैले समातेर आज्ञा पालन गरे भने ममा आशिष भित्रिन्छ. मेरो कारणले मेरो घर गाउँ मण्डलीले आशिष पाउँछ. त्यसैले आज्ञा पालन गरिरहनु भएको छ.
1: 앞전에 섬겼던 전주 완산교회 청년의 이야기.
0: 어기 सेवा गरिएको전주 완산 मण्डलीको 1जना युवाको कथा हो.
1: 자신의 친구가 초등학교도 중학교도 고등학교도 대학교도 같이 나온 그 깨복쟁이 친구가 아무리 복음을 전해도 복음을 받아들이지 않는 거예요.
0: 아프노 사티 파르테믹 비달라이 마드믹 비달라이 라 우츠 마드믹 비달라이 사티 비스토 비달라이 성의 버리고 발레칼고 뛰고 거니스터 사티라이 저티네 수소마사르 순하이 파니 우슬레 수소마사르 수익하러 가르다이 나티오.
1: 그래서 이 청년이 새벽 예배를 다니면서 금식하면서 기도를.
0: त्यसैले यो युवाले बिहान सबैको आराधना धाउँदै उपवास बस्दै प्रार्थना गर्छ.
1: कु बुल्सिन छिङ्गुगा अनु नाल कुमुल कोयो.
0: त्यो अधर्मी साथीले एक दिन सपना देख्छ.
1: 그런데 연기와 불길이 올라오는데 사람들이 아우성 치는 소리가 무섭게 들려요.
0: 떨 धुवा र ज्वाला उठिरहेको छ र मानिसहरु चिच्याएको आवाज डरलाग्दो रूपमा सुनिन्छ.
1: 근데 검정 옷을 입은 두 사람이 한 사람씩 한 사람씩 체포해서 그 불길 속에 그 연기 속에 던지는 거예요.
0: 따라 깔로 누가 लगाएका दुई जना मानिसले एक एक जनालाई पक्रिएर त्यो आगोको ज्वाला भित्र त्यो धुवा भित्र फ्याकिरहेका छन्.
1: 꿈속에서도 아 저곳이 지옥인가 보다 이런 생각이 들더래요.
0: 서바나마 보니 뛰어내 너로 골라 보니 비싸라 해서
1: 그렇게 비명을 지르며 한 사람 한 사람 그곳에 던져지는데 그 무서운 존재들이 방향을 딱 바꾸더니 자신을 향해서 잡으려고 달려들더라.
0: 대사리 지쳐오더니 에게 전화라이 때한 패키고 서 तबती डरलाग्दा शक्तिहरूले दिशा एक्कासी फेरेर आफैतिर समात्नका लागि कुद्दै आए.
1: कसो जम्मिसिन अपसी चुरिङदाङल छिमेसो तोमाङचत.
0: त्यसैले होस नपुर्याई हतार हतार भाग्दा भाग्दै उम्कियो रे.
1: उल्माना तोमाङचत्सिल्का. क्रेदो केसोकेसो ताराउनुन्दे हान गोसेल बोनिका भुरी ख्योजो इक्को मुनी सालचाङ यल्यो इत्तरे.
0: उनी कति टाढा भाग्यो होलान्. तै पनि निरन्तर पछ्याइरहेको छ. एक ठाउँतिर हेर्दा बत्ती बलेको र ढोका अलिकति खुलेको रहेछ.
1: 그래서 살아야 되니까 그냥 노크도 없이 그냥 문을 열고 안에 들어간 거예요.
0: 그래서 바스누 번에 바이갈이 도가 번이 너 덕대가 있거나 시대 도가 콜이라 비트 퍼세.
1: 문이 다 닫혀지도 않았는데 검정 옷을 입은 두 사람 가운데 하나가 에이씨 틀렸네. 에이씨 망했네. 그러면서 돌아서더란 거예요.
0: 도가 람라리 번너 번이 바이고 티에나 깔로 누가 러가이까 두이잖아 멋대 엑지나래. 지 비그리오 지 바바드바요 반대이 파르케라 가요.
1: 그래서 계단을 올라가가지고 그 환한 불빛 가운데 펼쳐져 있는 그곳을 보니까 그곳이 교회더라는 거예요.
0: 그래서 버랭짜리 가에라 또 우자로 프라카스코 비스마 펄리에코 타운티라 헤다 또 타운타 먼덜리포로 해서
1: 꿈에서 깨어난 이 친구가 무릎을 쳐요. 아 그렇구나. 교회 안에 들어가면 안전하구나. 천국에 가는구나. 지옥에 가지 않는구나.
0: सपनाबाट बिउजिएको यो साथीले घुँडा टेक्छ. ए त्यसो पो रहेछ, मण्डलीभित्र पस्यो भने सुरक्षित भइने रहेछ, स्वर्गमा जान सकिने रहेछ, नरकमा नपरिने रहेछ.
1: ने चिङ्गुवा दानिनन् वान्सानक्वे नेगा नागाम्यन माघीगा नारी कुल्को चिओगे गाजी अन्नुगुना. क्रेसो कदाम नाल चिङ्गुरो जनाएसो मान्ने.
0: मेरो साथी जाने वान्सन मण्डलीमा म गए भने शैतानले मलाई तानेर नरकमा लैजाने छैन. त्यसैले भोलिपल्ट साथीलाई फोन गरेर भेट्छ.
1: छिङ्गुया, जने नोगा भोगुम जनान गो खोजोरेसो बियाने. नेगा इजे हनानिमी सारागेसिदानुन गो जिओग इत्तानुन गो आरास्सो.
0: साथी, अघिल्लो पटक तिमीले सुसमाचार सुनाएको कुरा अस्वीकार गरेकोमा माफी पाऊ. अब त परमेश्वर जीवित हुनुहुन्छ, नरक छ भन्ने कुरा मैले थाहा पाइसके.
1: 내가 이제 완산교회 청년부 너와 함께 다닐게. 할렐루야.
0: 어버 뭐 완산 만들리고 유아 상가티마 팀이상에 자니수. 할렐루야.
1: 뜻이 있으면 길이 열린다고 하잖아요.
0: 입사 봐요 번에 바도 군사 번인사니.
1: 노크하면 노력하면 된다고 하잖아요.
0: 너가 덕덕하여 번에 프레스 거려 번에 군사 번인사니.
1: 아무리 넘어지지 않을 것 같은 나무도 열 번 백 번 찍으면 넘어지잖아요.
0: जस्तो सुकै ढलाउन नसकिने जस्तो रुख पनि दस पटक सय पटक हान्यो भने ढल्छ.
1: उनीहरू पोगेतन कु सेङ्गोङदो हनानके माकियो किदो हामीन हनानी योक्सा काउन्दे नमोजिगे देगो खुन बाके देल जुल्लो मिस्मिदा.
0: हामीले हार खाएको त्यो प्राणलाई पनि परमेश्वरलाई सुम्पिएर प्रार्थना गर्यो भने परमेश्वरको इतिहासमा लड्नेछ र मुक्ति पाउनेछ भनी म विश्वास गर्दछु.
1: उनीहरू दुर्योम माम काउन्दे जन्दोहाजी आनिमेन 눈물이니까 전도해야 되는 그 모습만 있는 게 아니라 주님의 사랑이 너무 크니까 우리가 전도하는 거예요.
0: 함이 덜거삿 퍼찰 거슴 번에 아수 아우니 훈아래 함이 퍼찰 거네 퍼서 번네 맞도 호이나 프로부코 프레임 어디 두로 바이칼에 함이 수소마찰 퍼찰 거슴.
1: 하늘 보좌를 버리시고 이 땅에 오셔서 희생하시고 우리의 허물과 죄를 다 짊어지신 피 한 방울 남김없이 다 쏟으신 그 주님의 사랑 때문에 우리가 이 자리에 있기 때문에 그 빛을 갚으려고 우리가 복음 전하고 전도하는 거죠.
0: 스르고 싱하선 떼게라 이스 프리티비마 아우누 바이라 벌리단 후누 바이 함라 어프라드라 파프하루 서비 보그누 바이 러갓고 에초바 뻔이 바기나 라키 서비 보가우누 바이고 뛰어 프로부고 프림코 가란 하미 에스 타우마 바이고 후나레 뛰어 린 뛰어나고 라기 하미 수소마차르 퍼사 거성 러 परसार परसार गर्छौ.
1: येशुनिम नाये जे त्यमुने चिल्लिमुल थाङासस.
0: येशु मेरो पापको निम्ति छेडिनु भयो.
1: येशुनिमे징계 받으심은 나의 죄악 때문. 예수님이 채찍에 맞아서 살점이 떨어진 것, 내 살점이 떨어지고 예수님이 죽으신 것, 나의 죽음을 주님이 대신 치르셨어.
0: 예수님의 दण्ड पाउनु मेरो पापको कारणले हो. 멀리 마수 움간이 거리 코라 타누 파르네 타우마 예수님이 खानु भयो. मेरो मृत्युलाई प्रभुले सट्टामा तिरिदिनु भयो।
1: त्यस्तो
0: कृपालु येशूले हामीलाई आदेश दिनुहुन्छ। अब मैले तलाई बचाएको छु, त मेरो ऋण चुका।
1: निनवे गएर복음을 전. 화산 땅에서 너의 집안에서 가장 불가능하게 보이는 그 생명 강권에서 복음을 전하고 교회로 데려.
0: 니네베마 गएर सुसमाचार प्रचार गर। 화산고 भूमिमा त भित्रको घरमा सबैभन्दा असम्भव देखिने त्यो प्राणलाई अर्थात आत्मालाई बलपूर्वक भए पनि सुसमाचार सुनाएर मण्डलीमा ल्याओ।
1: संघ여러분 어느 쪽을 선택하시겠어요?
0: हे विश्वासी जनहरू, तपाईँ कुन चाहिँ पक्ष छान्नुहुन्छ?
1: 주님의 명령을 거부하고 주님의 명령을 버리고 주님의 말씀을 헌신장처로 버리고 무너짐의 길로 가시겠습니까?
0: प्रभुको आदेशलाई अस्वीकार गरेर, प्रभुको आदेशलाई त्यागेर, प्रभुको वचनलाई पुरानो जुत्ता जस्तै फ्याँकेर पतनको बाटोमा जानुहुन्छ?
1: योनाको किल्लो गाशिगेस।
0: योनाको बाटोमा जानुहुन्छ?
1: आनिमियन इगेङचान सिङ्गुमी संघसानिमछरम जुनियो मेङ्योङे सुनजोङेसो बोगुमुन जोनानिन किल्लो गाशिगेस।
0: कि इगेङचान र सिङ्गुमही मिशनरी जस्तै प्रभुको आदेशमा आज्ञा पालन गरेर सुसमाचार प्रचार गर्ने बाटोमा जानुहुन्छ?
1: ओनुलारियो कोरोना सिदे를 지나고 한국 교회가 어떤 상황 가운데 있는지 아십니까?
0: 아직도 딘마 코로나고 칼 파르 거리र 코리아리 मण्डली कस्तो परिस्थितिमा छ भनि तपाईहरुलाई थाहा छ?
1: 3-4년 코로나 시기에 어쩔 수 없이 다가갈 수 없으니까, 어쩔 수 없이 전할 수 없으니까, 어쩔 수 없이 복음을 전도할 수 있는 시기가 아니었으니까 쉬고 앉아 있고 그냥 누렸더니 그 사이에 손발이 잊어버린 거예요.
0: 3-4 वर्ष 코로나고 칼마 바테타버스 नजिक जान नसकेको हुनाले, 바티타버스 प्रचार गर्न नसकेको हुनाले, 바티타버스 सुसमाचार प्रचार गर्ने समय नभएको हुनाले, आराम गरेर बसेको, त्यसै आनन्द लिएको हुनाले त्यो बीचमा हात खुट्टाले काम गर्न बिर्स्यो।
1: मोलिजो बोलिन गयो। जन्दोया देन다는 열정, 사명 감당해야 되는 열정, 복음을 나타내야 되는 열정을 잃어버린 거예요. 썩어 버린 거예요. 굳어 버린 거예요. 이게 한국의 현실이에요.
0: 게 बिर्स्यो? प्रचार गर्नुपर्छ भन्ने उत्साह, 3 वर्ष धान्नु पर्ने उत्साह, सुसमाचार प्रकट गर्नुपर्छ भन्ने उत्साह गुमाए, सड्यो, कडा भयो। यो नै कोरियाको यथार्थता हो।
1: 확인해 볼까요? 6월 벌써 14일입니까? 6월 절반이 지났는데 곁에 있는 분에게 예수 믿으세요 한마디를 하지 않았다면?
0: 자스 거래라 헤롱, 준 महिनाको पहिलै 14 तारिक भइसकेको छ। 준 महिनाको आधा भाग बितिसक्यो। 최후마 हुनुहुने व्यक्तिहरूलाई येशूमा विश्वास गर्नुहोस् भन्ने एक शब्द पनि भन्नुभएको छैन भने?
1: 벌써 6월 달이 26년이 절반이 지나가는데 내 아들이 선물도 사오고 옷도 사오고 그렇게 많이 내 곁에 왔다 가는데?
0: 벌써 내 준 महिना 26 살고 아다 박 비대서 메로 소라레 우파하르 पनि 끼네라 ल्याउछ, कपडा पनि 끼네라 ल्याउछ, त्यसरी नै धेरै पटक 메로 छेउमा 아이라 잔छ।
1: 교회 없는, 교회 다니지 않는 그 아들, 딸, 며느리, 자녀, 손자녀에게 내가 용돈은 주고 내가 저들의 필요한 걸 만들어서 내어줄 줄 알면서
0: मण्डली नभएको, मण्डलीमा नजाने त्यो छोरा, छोरी, बुहारी, सन्तान, नाति नातिनाहरूलाई मैले खल्ती खर्च चाहिँ दिदिन, तर उनीहरूलाई आवश्यक पर्ने कुराहरू बनाएर त दिन जान्दछु। तर बाबु, परमेश्वरलाई पक्का विश्वास गर्नुपर्छ।
1: 복음 전한 기억이 없다면 우리는 전도가 녹슬고 있겠.
0: 수소마차 순하이고 섬전아 차이나 번에 함부로 포차를 걸네 깜마 키야락다이 거이고 홀라.
1: 우리는 사명을 잃어버리고 있는 거겠죠.
0: 아미레 앞으로 짐미와리 구마우데 거이가 홀라오.
1: 오늘 말씀이 여러분에게 도전이 되고 오늘 말씀에 순종함으로 화산교회 성도들 때문에 전도의 불길이 일어나고 그 불길이 완주에, 전국에, 그리고 동유럽, 불가리아까지 퍼지는 역사를 일으켜 가시기를 주님의 이름으로 축복합니다.
0: 아직도 멋진 떠바이르고 라기 주노디 보노스라 आजको वचनमा आज्ञा पालन गरेर वासन मण्डलीका विश्वासी जनहरूको कारणले प्रचारको आगो सल्कियोस् र त्यो आगो वान्जुको देशैभरि र पूर्वी युरोप बुल्गेरियासम्म फैलिने इतिहास रचियोस् भनी प्रभुको नाउँमा आशिष घोषणा गर्दछु।